પાણી રો વરસાદે મારા રામ રે, ઓર આપણે ભી એણી પ્રકાર શું રામજી શું પ્રાર્થના કર્યા હે કે હે પરમાત્મા આપણી ફસલા કે તાઈ ભી સુરક્ષિત રાખજે. ઓર દેખો હર એક કિસાન એક બહુ બડી આસ શું આપણે ખેતી કરે ઓર બીજ બોવે તો ઉ એક બીજ ની બોવે ઉંકા સપના કે તાઈ ઉમે આપણે મિટ્ટીમાં ડાલે ઓર ખૂન પસીના શું સિંચે હોણા કે તાઈ ઉંકી દેખરેખ કરે જૈસા એક છોટા બચ્ચા કી દેખરેખ કરે ઓર ઉંકે બાદમાં જબ ફસલ ધીરે ધીરે બડી હોવે લહેલાવા લગ જાવે હવા કા ઝોંકામાં વા લહેલાવે તો કિસાન સાથી ઉણી લહેલાતી ફસલ કે તાઈ દેખ કરકે ઉંકો મન ભી આનંદિત હો જાવે ઉંકો મન ભી લહેલાવા લગ જાવે ઓર જબ હવા કા ઝોંકામાં લહેલાવે તો કિસાન સાથી કી એક ઉમંગ બઢે આસ બઢે કે આ ફસલ આપણે ઘર પર આવેગા અચ્છી ઉપજ જેગા ચોખ્ખી ઉપજ દેગા તો આપણા પરિવાર કા યે સપના હૈ યે પૂરા હોગા. ઓર કિસાન સાથીઓ વા ફસલ એક ઉંકી આસ રહેવે એક ઉંકી ઉમ્મીદ રહેવે આપણા કિસાન સાથી કી તો પરમાત્મા ભી ઉણી ઉમ્મીદ કે તાઈ પૂરી કરે. ઓર કિસાન સાથીઓ આપણા હાથમાં હૈ મહેનત તો આપણે મહેનત કરા ઓર પરમાત્મા ફલ દેવા વાલો હૈ તો આપણા હાથમાં જો કર્મ હૈ ઉ આપણ કે તાઈ કરનો હૈ. ઓર સાથ હી સાથ એક વાત ઓર મું આપસે બતાઉં કે અભી આપણે ખેત કો નિયમિત ભ્રમણ કી એક આદત જરૂર ડાલા. ખેત કો નિયમિત ભ્રમણ કરેગા, ખેત કી મેડ પર ચારો તરફ ઘૂમેગા ઓર નિયમિત ભ્રમણ કરેગા તો ઉસે આપણે પતો લાગેગા કે આપણી જો ફસલા હૈ ઉમે કઈ વાત કી આવશ્યકતા હૈ, કોઈ રોગ લગ રહ્યો હૈ, કોઈ કીટ વ્યાધિ લગ રહી હૈ, કોઈ ઇલ્લી કો પ્રકોપ હૈ તો આપણે નિયમિત ભ્રમણ શું આપણો પતો લાગ જાવગા. ઓર અશોની હૈ કે ખેત કી મેર પે હી ઘૂમ કે આવા, બીચમાં ભી આપણે દેખા, પડોશી કી મેર પર ભી જા કરકે દેખા, ખેતમાં ઉંકા પડોશ કો જો ખેત હૈ મેડ હૈ ઉપે ભી જા કે દેખા, અગર ઉંકી ઉંકા ફસલમાં ઉંકી ખેતમાં ભી અગર કોઈ બીમારી હૈ તો ઉણી ભી સાવધાન કરા. ઓર એક સામૂહિક રૂપમાં આપણે ઉણી રોગ કો નિદાન કરા, સામૂહિક રૂપમાં દવાઈ કો છિટકાવ કરા યા ઉંકો નિદાન કરા તો તાકી વા જડ સે હી બીમારી કટ જાવે. તો સબસે અચ્છો ઉપાય હૈ કે ખેત કો નિયમિત ભ્રમણ કરા. સાથે સાથ આપણ ભ્રમણ તો આપણે કરા પર ફસલ બડી હો જાવે ઓર વર્ષા ઋતુ હૈ તો ઇમે સબસે જ્યાદા ખતરો હૈ જહેરીલા જીવ જંતુ કો. આપણે ગાંવમાં ખેતમાં જંગલમાં કંઈ ભી જઈ રહ્યા હૈ તો વરસાદમાં જહેરીલા જીવ જંતુ સે આપણા સાવધાની રાખવું જરૂરી હૈ. તો ખેતમાં જાવા તો ભી એક લકડી સાથમાં લઈ જાવા, સાથે સાથ સાવધાની શું જાવા ઓર જ્યાં તક હો સકે આપણે લંબી સાઇઝ કા જો જૂતા રહે ઉંકો પ્રયોગ કરા. ઓર અગર આપણે ઘર પે હૈ તો અગર જ્યાં પશુઓ બાંધ રખ્યા હૈ યા ઘર કી વાત આપણે કરા તો વહાં પ્રકાશ કી વ્યવસ્થા જરૂરી હૈ, ઉજાલો હોવો જરૂરી હૈ ક્યોંકી જહેરીલા જીવજંતુ અંધેરામાં અગર આપણા નજર નહીં આવે કભી અનહોની ઘટના ઘટ જાવે તો પ્રકાશ કી વ્યવસ્થા અચ્છી હોણી છે. સાથે સાથ જો આપણે સોવા કી જગહ હૈ બચ્ચા બચ્ચી જ્યાં બડા બૂઢા જો ભી આપણે સોવા તો વહાં પર ભી પર્યાપ્ત એક ઊંચો સ્થાન હોણી ચાહી જાવે. ઓર અત્રી સાવધાની કે બાવજૂદ ભી અગર આપણા કભી જહેરીલા જીવજંતુ અગર કોઈ એસો કાટ ભી લેવે તો ઝાડ ફૂંક કી બજાય આપણા જો જિલ્લા અસ્પતાલ હૈ ઉમે જા કરકે ઇલાજ લેણો ચાહીજે. જલ્દી સે જલ્દી જો ભી મરીજ હૈ જેણે ભી જહેરીલા જીવજંતુને ડસ્યો હૈ કાટ લ્યો હૈ ઉંકે તાઈ જિલ્લા અસ્પતાલમાં આપણે લઈ જવા. દેખો સાથીઓ યે તો આપણાને સાવધાની કી વાત કરી. સાથે એક એક યોજના હૈ મંગલા પશુ યોજના, યા રાજસ્થાન સરકાર કી બહુ હી અચ્છી યોજના હૈ. ઇમે પશુપાલક જો ભાઈ હૈ ઉણા આર્થિક મદદ દી જા રહી હૈ ઓર પશુઓ કો બીમો ભી ઇમે ચલાયો જા રહ્યો હૈ. ઇકો મુખ્ય ઉદ્દેશ્ય હૈ યોજના કો બ્યાજ મુક્ત લોન ઓર પશુઓ કા જો હૈ